0: ચક્રવર્તી મહારાજ અગ્નિ ભ્રમણ ઉત્સવે બલાવે
1: શુંગ કુલભૂષણ
0: વિદિશાપતિ મહારાજ અગ્નિ ભ્રમણ વન